0: sen mi na ngan zu ta tu mang zo me rung ure ki ta sim shu ti zan nga lega ti la shu tung mendo ta ngari to tung mendo sing nyo ra shu gen kor me ti na zu ang tang bul zi yo nga ma yin na mi chu lu ta se xin rang la ma shi ten sa ski me gwan ting san gwan na cha shan na zo su su sa gwan na yung bo chung na zo o ti ke che le di gwan ta gwan lo di wa tuk si sma chi pa la ngan zi nir wa
1: me ta na chi tong zu ge me na to dam sha kanda su wa ta chi tanda yana di yu gol ge ji yung ge ta di yung bab ta ya gu su su nga ta shu zi la ge ya gu yor sa ni di di yang zi chi lo la di yung bab sa ga chun yin su di yang di di ma li yo le
0: o ngan zi ni na la tem ta rang ngab chung nga zi yo la di na ne ngon su rang tem pa ni shu tsa gu le du ge me la jing ne su su yang chi lo ba wa mi su su chong gan yin ne cha yung bab sa zi ge ta tengi yung bab sa zi di yo ba na o di di ma ngu yo li yang ngan zi ni na talu nga te sacha chil yungpa saa loa yung yaa tuyusan chik tsaya la ching tindrik tindra maa ba tal haa saa loa ka nganzu shen naang loa loa ba kunzu mi tengi ki kruza tindra yoo na wo tindrik la tukin wa tindra ngabchuk nga chi ni nishu tsa ku nga su tuyuka ma shi maa inay la ki nganzu chongzu ki jibay ma ngui ne kunzu loa chik niru chatan ta sacha ni ta su su lungpa di jita mii ki thong maa bdi la ki 먼저 조세 동주 팀도 임비 진짜라 엄직도 직도 농주네 어떠스 봐 다 팀백이 공치직 조구나 티 건설 내내 다 자연스 순다 디
1: 예예류 디베
0: 김자래
1: 아 알레 김자래 농주 김자래 고시대
0: 어 김 어디 매 노스 지단 건조 참르지 소소 먼저 배우러 살래 롤히만 봐야 까지
1: 아
0: 야 총준나 저기 저기 내가 척도 시작 봐 ठीक कुन्जु चेलली मम गन्दा लेसा यो बल लोगा यो गन्जु शेन नंग लो लियो बा तना छु छु कुत छेगा लेगा तन छु छु ना कुन्जु लिग में दुकोन ई मम गन ओ दिल छे छे कुन्जु चिमजन कोशे तिमे मे दि गन्जु छु छु छु तेम दु इमबे जेला जाजा यो ओ दु सो दा छिल गुर मु दु बा ता दि नंग ने की खा मंगु यो ब खा छि गिन लोसा ले ली जे छि बा खा छि गिन या सुसुमी दवा नि सुम जने योंग जे योंग छि यो निमा nga tu son tu te ya ma lo ya ya yu chi ge ta
1: ta chi lo le yong ba sa ni su ru pe sha ri ko ya ni ma bu tu ru ba
0: ho ba
1: en da na pon zu na lo yong ja de le ra chi ge sa ne an zu pon zu ge chi ge da so si ji so te da mo tu ge so shi ga ra ge ya
0: ji me no so so nga zu ge
1: ten
0: o lo ne lo ka tu nga zu nga ge te ma ni shi zu ge de cha cha ja chi ra ter le son ter ne nga zu ter le son na sang nga zu nong zu ji be ge zo ba ji le ga shi ten son chi ra 카도 용아요. 안 제가 능주네 차차장바. 마요는 내. 용소는 녀도 쉬게 매. 라미 소주 정적이 다음이 직주되게 개케체 조금 다. 대체비 쉬고라 자장료. 와 좀제 쉬게 매라 콘저게 쉬고 진짜기 팀에 올. 예
2: 들로 가네 되지 보나 주지. 너희 진짜 그래요.
0: 다 자제 곱줄 나서 제 지단 로이 쯤 쯤바 다 뒤난래 다 미 소소 삼로 이야니 다 미트만 다 나만나 좀 해보거나 뒤난로 이제서 뭐 같이 소소 랑기 기체 그 정말 여러 미든데 리그도야 그래서 그도 그래서 본다 즉 노스코트 된제 즉 녀서 제일 용으로 만들어 있는 게 손데 돌 망 찾아서 그주 제안하면 세야면도 그나 소소 같이로 슈그대지미 남자차 시우게 지단 건보 봐 얘는 또가 나는 매 담 담이 뽑을 빠기는 데 담바다 근데 와서 용시로 어 또배 레그바 어 진짜 담만다 레그바 선분정 레그바 요거든지 레는데 커도 파주소 잡아제 먼저는 이제 또 가지기는 자스팅 레게는데
1: 어
0: 자스팅 지다 네 어 인가란 게 두뇨요 자스팅 두뇨 파제 두뇨요 카바 두뇨요 아야 파제 강을 찍는 스카야든지 두뇨요 yōs tēli kāchik nē tā tūdōng shi tē lē nē kē tūdōng chā shio rō chōgōn rē kūsh sikwa yāng kūr chōgwa nā nye chāsh chāng kūnyō yō, bār chē kūnyō yō, shēmbē chāng kūnyō yō, chūgō kūnyō yō kōnzu kē rin gui kī mōmān nī sū nē nāng sāng ālā khabā chōgwa nā tsū yā chī kēn tā tēn tsū nē chā lā lē nē sī nā tsū bāi sō chōgwa chō lā tū nē tēn tē tā hōbē sō chūng sū nā nāng sāng nē chī yō tān nā tsō tsō chā bō nā tsū bā nē mī kāng kī 시에네게 원니 무슨 깨나스
2: 예스
0: 아 모치아다 무슨 초고자 놓고 왔다 노바 그냥 잡았다는